चौपाल कार्यक्रम हमारा सब ग्रामीण भाई ने बोने धर्मिष्ठानो राम राम राम राम। देखो भाई बुने खेती बाड़ी नु काम काज अपने ने आवी गयु है ने अपने बे दाड़ा तक पानी वगैरह भी पड़ी रही तो कूए ने मेघ बाबा ने अपने मर्जी ने अपने वाट जुई श्रेन के अपने तो खेती बाड़ी करो और किसान भाई ने बहने तो हमेशा अपने खेती बाड़ी नु खास कर ध्यान रखू है ને આપણે દેખો આપણે ખરીફ ની ફસલ ની બુવાઈ નો સમય ભી આવી ગયો ને ઘણા ભાઈ તો આપણે કપા વગેરે ની જે બુવાઈ નું કામ ચાલુ ભી કરી દીધું હોય કે આપણે આવી હતી તો એમ લાગી રહ્યું ના ભાઈ પાણી અચ્છું પડી ભી ગયું ઘણી જગા થી પહેરવાનું કામ ભી કરી દીધું હોય પણ કિસાન ભાઈ બહેને મેં આના કાર્યક્રમ ને માધ્યમ થી કેસ કેવું હોય કે જે ભી આપણને કામકાજ હે ખેતીવાડી નું ધ્યાન થી કે સાવધાન

દેખો કિસાન ભાઈ બહેનો, આટલું બધી આપણે ગીત ભજન ભી સાંભળી લીધું, આજે વાતચીત ભી કરી લીધી, ના સંદેશ ભી સાંભળી લીધા. પણ સાલતે સાલતે આ મોસમ બદલાઈ રહ્યો, તો ખાસ કરીને આપણને સ્વાસ્થ્યનું, આપણે પશુધનનું ને આપણું સરનું ધ્યાન રાખવું જરૂરી છે. વાતો તો ઘણી કરવાની ઈચ્છા હતી, પણ આ ટાઈમનું માન રાખવું પડે. આસ્તા આપણે છૂટા પડો ને અગલા કાર્યક્રમ મેં ફેર મલંગા. રામ રામ રામ રામ.